મીરા ગીતે એને સિંગલ ચિત્રપટ સંગીતે અતિશય લાવણ્યમત ગીતે ધર્મદાસ વાલ્પલગે ગેમરુ પીસુદો હંડત લતા વાલ્પલગે મુર્દુ સુવંદ પીરનુ ગાયનત એગતુન દિલિંદા ઉદે કીને મે ગીતે સિનેમા લોકે સુવંદ કરગનેનો મે ગીતે અસુવિટ હિતતે ઇન્ને ઉદાસન કિરિલ્લ્યક વગે મુર્દુ વર્ણ સંસુન નિયાંડ હદવતટ સેમિં ગલાયન સંગીતે સંગીતે મે ગીતેટ દેન હેંગીમ અતિશય વિશેષાય સરળ રિધ્મ્યક નવે એક ગીતેટ વર્ણ્યક ગમનક સહ સિનેમા રસય ગેનન શબ્દ્યક ધર્મદાસ સહ લતા વલ્પલગે હંડ દેક એકતુ વેનવિટ મે ગીતે આહન કેનાટ નવ લોકયક વિવૃત વેનો સુવંદ સંસુન સહ પરણ સિનેમા રસયેન પિરુનુ મુત્તુસામીગે સંગીતેન રસવત વેન ગીય દેન ઓબટ લંકા રેડિયો વેતિન તિલિંદા ઉદય Heute hören wir Sie ein Lied, das die elegante Stimmung klassischer Sri-Lankesischer Filmzeit zurückbringt. Dilinda Ude, gesungen von Dharmadas Walpole und Lata Walpole. Ar Muthusami Musikalischer trägt eine besondere Ruhe und eine Wärme, filmische Atmosphäre. Dharmadas Stimme bringt Tiefe und Klarheit, während Lata Walpole eine weiche, leuchtende Farbe hinzufügt. Gemeinsam wirken sie wie zwei Stimmen, die eine Filmszene zum Leben erwecken, ruhig, gefühlvoll und zeitlos. Jetzt für Sie, Lanka Radio, Dilinda Udaya.

મિલન ગીતે ગાયને કરીને મોહિદીન બેગ સમગ્ર કે રાની ઓહુ મેં ચિત્રપટે હિંગન્નાગે ચાહિતે રંગપાનો એ ચાહિતે રંગપાન ગામન તો મેં ગીતે ગાયને કરીને

મિલન ગીતે શ્રીલંકા ચિત્રપટ ઇતિહાસે અતિશય વિશેષ મોહતક ઇદિરિયેટ યવું સહોમાં ગાયકરાની ઇન્ડિયાવે સંગીત લોકે દીપ્તિમત તારકાવ લતા મંગેશકર સિંગલ બાસાવે એગે હંડટ તિયને અસીમિત પિરિસુદુ બવ સેમિંગ હદવટ વેટન સુવંદ મેં ગીતે અતિશય લાવમત સિનેમા મોહતક બવટ પાત કરલા દેનવા તથા મંગેશકરગે ગાયન સિંગલ વચન વડે ગલપનાયુ સેમિંગ ગલા યન સંગીત સુવંદ પીરુનું રિધમે મેં સિયાલ એકતુલા ઇદિરેટ યવું સવમાં આહન કેનાટ અતિશય વિશેષ અદ્દગીમત દેનો અભિસુદાન કરા એ ગીતે મેં ગીતે સંગીતે સપયાને એસ દર્શન મૂર્તિ મેં ગીતે અતુલતુના સરસુલન ચિત્રપટીટ મેં લતા મંગેશકરગે સિંગલ ગીતે ઇદિરેટ યવું સવમાં